0: મારો સોરી બોલો ચલતા બડા જી હવે એ સલા ઘન ચક્કર કો મે એક કલાક સે સમજાવી સમજાવી ને થાકી ગયા ઇધર કચરા નહીં ડાલને કા ઇસકો બોલ ઇધર સે કચરા ઉઠાવે વરના
1: પરેશ રાવલ કી એક મહત્વપૂર્ણ ફિલ્મ હે અંદાઝ અપના અપના જિસમે વો સલમાન ખાન ઓર આમિર ખાન કે સાથ નજર આયે થે પરેશ રાવલ રંગમંચ પર ભી સક્રિય હે ઉનકી કંપની टेलीविजन के लिए सीरियल्स बनाती है और उन्होंने एक फिल्म का निर्माण भी किया है ओ माय गॉड। ये फिल्म गुजराती के एक प्रसिद्ध नाटक पर आधारित थी।
2: किसे भेजनी है नोटिस?
3: भगवान को।
2: मिस्टर भगवान सरनेम?
3: पता नहीं क्योंकि हम लोग मिले नहीं है।
2: अरे कहीं तो रहता होगा मिस्टर भगवान। अरे ये नोटिस किसे भेजूं?
3: हाँ लोग कहते हैं कि वो मंदिरों में रहते हैं।
2: अच्छा है?